0: શ્રોતા જનો, ઓકલેન્ડ શ્રી સત્ય સાંઈ સંસ્થા તરફથી આપ સૌને અમારા જય સાંઈરામ સ્નામૃત સાંભળી શકશો. યાદ રાખશો, દર રવિવારે સવારે 7 વાગે 10 મિનિટ સુધી સાંઈબાબાની અમૃતમય વાણી સાંભળી કૃતાર્થ થવા પ્રયત્ન કરશો. આ છે પ્લાનેટ FM 104.6.
1: In Auckland, just about everywhere, you can see the water, and it has a lovely calming and invigorating effect.
2: Next to the ocean, wide open sea, cool breeze, lot of open space.
3: Hiking, swimming, lovely beaches.
4: Beaches.
5: I love the West Coast. I love being able to get in my car and in 40 minutes being in one of the most beautiful beaches in the world.
4: Loving Auckland.
6: Well, I love that it's such a green city. It's just so rich in texture with all the different plants and trees.